0: કિસાન ભાઈઓ, તાકી આપણને આવા બી મળે ને જે બી આ વાલોર વાળા જે બી બીજ હે એને મેં નાખી દે, તાકી આપણને જે સબ્જી હે મળી જાય. હિયારાના સમય મેં પાસે આજે અભી આપણે આ બીજ નાખ જે વાલોર વાલો હે વેલા સડે એવો હે, તો હિયારા મેં ટીમ મેં પાછા આ લાગવા ચાલુ થઈ જાય, તો એને વખત આપણને અચ્છી મોઘા ભાવની જે સબ્જી હે મળી જાય. તો કેમ ને ભાઈ, આ બાગળ લગાડીને આપણે ઘરની ફરતી રાખ, તાકી જે વેલાવાળી સબ્જી હે લાકડા માટે વેલા સડે એ આપણે આસાનીથી થકી લગાડી શક. એમ ને એમ જે બી સબ્જી આ રોપવાળી હે, મરસા હે, ટમાટર હે, એનો બી રોપ કર્યો થકો હો, તો એ બી કિસાન ભાઈ હે રોપી શકે. કેમ કે આણા જેવો પાણી પડે એવો આપણે દીકયો કાકે જે દેખો રોપ આવી જાય, રોપ આવી જાય તો પછી આપણને રોપવી બી જરૂરી હે, તાકી જેટલું આપણે વાડા બે વાડા રોપવા હો તો આપણો એ તૈયાર કરી ને પછી મરસાનો રોપ હે યા ટમાટરનો રોપ હે બેગનનો રોપ હે એ આણા વાડા મેં યા પછી પારા મેં નાખી દા, તાકી સમય અનુસાર એ સોટી બી જાયગા ને એ લાગી બી ચાલુ થઈ જાય. પણ વેસ્ટ વેસ્ટ મેં આણાનો દેખરેખ બી કરવો જરૂરી હે, કેમ કે હવે આ પાણી ચાલુ થઈ ગયો હે ને જે બી રોપાઈ આપણે કરા એને મેં જરા ખાડો રહી ગયો ને પાણી ભરાયેલું રહી ગયું વધારે દાડા તક, તો પાછું આ હળી બી જાય, તો આપણને ખાડાને પૂરી ભરાઈ બી કરવી હે, નિકાસી બી કરવી હે, તાકી ઝડ દઈને આ સોટી જાય. આની વાતનું કિસાન ભાઈ ધ્યાન રાખવું હે, કેમ કે ખાસ કરીને આ કિસાન બેને બી આ વાલોરાનું કામ હે, સબ્જી રોપવાનું કામ હે કરે, તો બેનાને બી ઘણું ધ્યાન રાખવું જરૂરી હે, તાકી આ સબ્જી જેવું કર લાગે એને વખત આ નુકસાન હે એવું નહીં થાય. કિસાન ભાઈઓ દેખો, આ પહેરવાનું કામ સારું થકું હે, પણ વાતે બી હજી ઘણી કરવી હતી, પણ હવાનો ટાઈમ હે, હવાના ટાઈમે એમને તેમનું આપણે ખેતરમાં કામ કરવું પડી રહ્યું, પહેરવા ના કરવું પડી રહ્યું હે, ને એને હાથે જે આ ઢાંડસ ઉપર હે તો એને બી ભાઈ અદલો બદલો સારો હાલવો દૂધ કાઢવો એવું કરવું પડે, ને એને બાદ પાછું આપણે ઓર લઈને ખોઈ લઈને ખેતરમાં ના કરવું પડે. અભી તો આપણે છૂટે પડે ને કાલે ફેરી મલંગા. રામ રામ, રામ રામ.
1: અભી આપ ખેતીની વાત સુન રહે થે, ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम एंड 101.3 मेगाहर्ट्ज़ पर. प्रातः के 6:50 हुए हैं, आइए अब सुनते हैं आदिवासी लोक संगीत. इस कार्यक्रम के अंतर्गत आज आप सुनेंगे बंसीलाल और साथियों के गाए वागड़ी लोक भजन.

કિસાન ભાઈઓ, વજન બાદ હવે આપણે વાત કરીએ. આજે માનસૂનની શરૂઆત થઈ રહી થકી હૈ. આણમે આજે ખરીફની ફસલનો બોઈનો જે સમય આવ્યો હૈ, આ સમય કિસાનો બદલે બહુ મહત્વપૂર્ણ રહે. કેમ કે આણાસ મોસમે આપણે જે ફસલની બુવાઈ કરે હું, એ જ ફસલ આપણને પૂરે સાલની આમદનીનો આધાર બને હૈ. એટલે બુવાઈને સમય આપણને સહી જાણકારી ઓર સાવધાની રાખવી બહુ આવશ્યક હે. ખરીફની ફસલની અગર આપણે મુખ્ય ફસલની વાત કરો તો મક્કા, સોયાબીન, ઉડદ, મૂંગ, તિલ, કપાસ, ધાન, બાજરા ઓર જ્વાર જેવી જે ફસલ હૈ એની બુવાઈ થાય હૈ. ઓર અચ્છી પેદાવાર બદલે કિસાન ભાઈ આપણે સબ જાણે કે આણા મોસમ મે ખેતર જયારે આપણે તૈયારી કરી રહ્યા તો આણે ખેતરની અચ્છી તૈયારી આપણે કરી દીધી હૈ. જેમ સમય ઉપર આપણે જુતાઈ કરીને ખેતરની જે મિટ્ટી હૈ એને ભૂરી ભૂરી

0: આપણે બનાવી હૈ ઓર હવે અગર આપણે ખેતર મેં કંઈક પાણી રૂકેલું રહે યા પાણી ભરેલું રહે તો ખેતર મેં પાણી નિકાસીની વ્યવસ્થા આપણે કરી લેવી જોઈએ કેમ કે આ બારિશનો જે સમય હૈ એ હવે આવી ગયો તકો હૈ ઓર આવા મેં અગર વધારે પાણી પડી જાય તો પાણી આપણે ખેતર મેં કે જમાને થા કિસાન ભાઈ પાણીને બાદ કિસાન બુવાઈ કરવા ખેતર જાય તો આની વાતનો હંમેશા આપણને ધ્યાન રાખવું હૈ કે બીજ હંમેશા પ્રમાણિત ને આછી જે ગુણવત્તા હૈ આછી જે કિસ્મ હૈ એની કિસ્મનો બીજ આપણને બુવાઈ બદલે લેવું જોઈએ ઓર આપણી આની જે જલવાયુ હૈ ઓર મિટ્ટીને હિસાબ ઉન્નત કિસ્મનો ચુનાવ કરવો હમે બહુ જરૂરી હૈ કિસાન ભાઈઓ આપણને આની વાતને હંમેશા યાદ રાખવી હૈ કે ખરાબ બીજ હૈ તો એનો ઉત્પાદન ઉપર સીધો અસર પડે હૈ એટલે હંમેશા બીજ પ્રમાણિત ઓર ઉન્નત કિસ્મનો જ લેવો જોઈએ ઓર બુવાઈને પહેલે બીજો ઉપચાર આપણને જરૂર કરાવી લેવો જોઈએ કેમ કે બીજો ઉપચાર કરવા થકી જે બીજ જનિત રોગ હૈ ઓર જે કીટ હૈ એને થકી બચાવ થાય ફફુંદનાશી ઓર જે જૈવિક ઉપચાર હૈ જેમ કે આ ટ્રાઇકોડર્મા હૈ આનો ઉપયોગ ભી કાફી લાભદાયક રહે આનાથી કે અંકુરણ છૂરે ઓર પૌધો સ્વસ્થ રહે કિસાન ભાઈઓ બુવાઈ હંમેશા પર્યાપ્ત નમી હો એની વખત કરવી જોઈએ બહુ હુકું હો યા બહુ જ્યાદા ગીલું હો એવી મિટ્ટીમાં આપણને બુવાઈ કરવાથી કે બીજ ખરાબ થાય તો નુકસાન થઈ શકે ફસલ અનુસાર સહી દૂરી ને ગહેરાઈનું ભી આપણને ધ્યાન રાખવું જોઈએ ઓર બહુ જ્યાદા ગહેરી બુવાઈ કરવાથી કે એવી અંકુરણ જે કમજોર થઈ શકે ઉર્વરકોનો સંતુલિત ઉપયોગ કરવો આવશ્યક હૈ ખેતરની જે મિટ્ટીનું જાંચ કરાવી હતી આપણે એના મિટ્ટી પરીક્ષણની જાંચના આધાર ઉપર ખાદ ઓર ઉર્વરક નાખો બહુ અછૂ રહે બુવાઈને સમય આપણી ગોબરની જે સડેલી ખાદ હૈ એનો ઉપયોગ મિટ્ટીની ઉર્વરતા બઢાવવામાં મદદ કરે હૈ ઓર હાથે હાથે કિસાન ભાઈઓ કેમ કે બરસાતના સમયમાં આ જે મોસમ હૈ અને ખરપતવાર તેજીથી બળે હૈ એટલે આપણને સમય રહેતે નિરાઈ ગુડાઈ ભી કરાવી લેવી જોઈએ ઓર શરૂઆતી અવસ્થાને જ અગર આપણે ખરપતવારનું નિયંત્રણ કર લો તો આનાથી કે જે ફસલ હૈ એની બળવાર ઠીક થા કીટને રોગોને નિયમિત નિગરાની ભી કરવી ઓર ખેતરનું આપણને સમય સમય પર નિરીક્ષણ કરતું રહેવું જોઈએ યાની ખેતરે આપણને જતું રહેવું જોઈએ અગર આપણને કે ભી રોગ યા કીટનો પ્રકોપ દેખા તો કૃષિ વિશેષજ્ઞની સલાહ લઈને ઉચિત દવાઈનો છિડકાવ કરી લેવો જોઈએ ઓર એક ઓર મહત્વની વાત હૈ કે વધારે બારિશની સ્થિતિમાં ખેતરમાં કે આપણે જલભરાવ નહીં થવા દો કેમ કે જલભરાવ થકી જડે હળી શકે ઓર ફસલ ખરાબ થઈ જાય એટલે ખેતરની જે નાલી હૈ એની સફાઈ ને જળ નિકાસીનો પ્રબંધ આપણને કરીને રાખવો જોઈએ તો કિસાન ભાઈ આપણને આ યાદ રાખવું હૈ કે સહી સમય ઉપર બુવાઈ અછું બીજ બીજનો બીજોપચાર સંતુલિત ખાતર નિયમિત દેખભાલ થકી ખરીફની ફસલમાં આપણને અછું ઉત્પાદન મળી શકે તો આ ખરીફ સિઝનમાં આપણને વૈજ્ઞાનિક તરીકા અપનાવવા હૈ સાવધાની રાખવી હૈ ઓર આપણી મહેનતને આપણને સફળ કરવી હૈ તો આ તો રહી ખરીફની ફસલની બુવાઈ ઓર સાવધાનીની વાત આગળ ભી કરો પર એને પહેલા આ સંદેશ સાંભળી લો
1: પ્રસાર ભારતી કે પાસ હૈ ભારતીય સંસ્કૃતિ કી અનમોલ ધરોહર इसमें शामिल है शास्त्रीय संगीत नृत्य साहित्य नाट्य विधाएं धारावाहिक वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in याद रहे www.prasarbhartiarchives.co.in।